0: નમસ્કાર છો ને બધા. ગુજરાતી જલસામાં મન મૂકીને ઝૂમવા, ડૂબકી મારવા. એ હાલો, કમલ કંટારિયાની સાથે ઇસ્ટ એફએમ પર.
1: ગઈકાલ રાતના જીગરદાન ગઢવી અને આપણે શોની શરૂઆત પણ જીગરદાન ગઢવીથી કરીએ વિથ ઓધાજી. હું છું કમલ ઓન ધ ગુજરાતી શો એ હાલો, ઓનલી ઓન ઇસ્ટ એફએમ, કેન્યાનું નંબર વન અને સર્વોત્તમ એશિયન મિક્સ. કેમ છો બધા? જાગી ગયા છો કે હજી જીગરાના નશામાં છો? ચાલો ચાલો જલ્દી જલ્દી આવી જાઓ. સવારના જલેબી ગાંઠિયા પચી ગયા હોય ભાઈ, ચા પીવાનો ટાઈમ છે. મારી સાથે હું છું કમલ ઓન એ હાલો.

અને હા મને પણ ખબર છે મારે અત્યારે બોલવાનું છે બે કલાક માટે, એટલે હું જયારે એન્ટર થઈને અહીંયા સ્ટુડિયોમાં અને ઓલી જે રિસેપ્શનિસ્ટ હતી એ કહે કે કમલ યુ લુક સો સ્લીપી. હવે હું એને કેવી રીતના સમજાવું કે 2-2.5 વાગ્યા સુધી ગરબા કર્યા છે તો હવે સ્લીપી જોઈને આમાં બીજું શું કરવાનું. પણ મેં કોફી પી લીધી છે અને હું તૈયાર છું તમારા બધા માટે. તમે બધા ક્યાં છો? હું રાહ જોઈ રહી છું તમારી ઓન ધ ગુજરાતી શો એ હાલો ઓનલી ઓન ઇસ્ટ એફએમ. આવી જાઓ.

અને ઢોલનો આવો જ નશો હતો ગઈકાલ રાતે, અને એ હાલો એ હાલો એ હાલો. બસ ગઈકાલે રાતે ચારે કોર આ જ હતું. એવું લાગતું હતું જાણે મિની ગુજરાત નૈરોબીમાં ઊભું ન કરાયું હોય. ઇટ વોઝ ધેટ અમેઝિંગ ઓફ એન એક્સપિરિયન્સ. અને હું તો આને એમ જ કહેવા માંગીશ કે આ હતો જીગરાનો જલસો. લાઈક લિટરલી હજારો માણસો હતા કેડિયામાં, ચણિયાચોલીમાં, અને જે પ્રમાણે જીગરાએ બધાને રાસ રમાડ્યા છે ને ગરબા કરાવ્યા છે, આઈ મીન ધ એક્સપિરિયન્સ વોઝ ઇન્ક્રેડિબલ, અમેઝિંગ એક્સપિરિયન્સ. ફોર ધ ફર્સ્ટ ટાઈમ ધ પ્રી નવરાત્રિ આઉટડોર ઇવેન્ટ, એટલે આમ જરા ગરમી પણ નહોતી થતી, બિકોઝ બધું ખુલ્લું હતું, ટેન્ટ હતો ઓફકોર્સ, બટ આઈ થિંક ધ એક્સપિરિયન્સ વોઝ ઇન્ક્રેડિબલ. અને ઇટ વોઝ નોટ ઓનલી અ ગરબા નાઇટ, મારા પ્રમાણે યુ નો ધીસ વોઝ અ સેલિબ્રેશન ઓફ ગુજરાત, આપણી ભાષા. એક એક લોકો ત્યાં ગુજરાતીના ગીતો ગાતા હતા, એ સાંભળીને જ યુ નો મને આમ થતું હતું જય જય ગરવી ગુજરાત. અને એટલે જ મારા આજના આ સેગમેન્ટમાં ગુજરાતનું ગૌરવ એટલું જ કહેવા માંગીશ કે મને આપણા કેન્યાના ગુજરાતીઓ ઉપર ગર્વ છે કે જે પ્રમાણે નૈરોબીએ કેન્યાએ જીગરાને વેલકમ કર્યો અને માનપાન આપ્યા કહેવું પડે. એટલે એવું જરૂરી નથી કે ગુજરાતનું ગૌરવ ખાલી ગુજરાતમાંથી જ હોય. જે ગુજરાતીઓ ગુજરાતની બહાર રહે છે, ભારતની બહાર રહે છે, તેઓ પણ આપણને કેટલું ગૌરવ આપે છે. અને એ ગઈકાલે કેન્યાના ગુજરાતીઓએ બતાવી દીધું. વાહ વાહ ભાઈઓ તથા બહેનો, ધેટ વોઝ એન ઇન્ક્રેડિબલ એક્સપિરિયન્સ બાય જીગરા ઓન ધી આફ્રિકન સોઇલ એન્ડ અંડર ધી આફ્રિકન સ્કાય. વોટ એન એક્સપિરિયન્સ.

ઐશ્વર્યા મજુમદારના અવાજમાં તમે સાંભળી રહ્યા હતા આ મસ્ત મજાનું ગુજરાતી ગીત આવે તું ઓન ધ ગુજરાતી શો. એ હાલો ઓનલી ઓન ઇસ્ટ એફએમ. જાગી ગયા છો કે મારા જેવું જ કામકાજ છે, કોફી ઉપર જીવું છું અત્યારે તો. બરાબર છો તમે? તમે જો હમણાં જ ટ્યુનિંગ થયા હો તો તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું કમલ, ઓન ધ ગુજરાતી શો એ હાલો. તો જો તમે મને ઇન્સ્ટા પર ફોલો કરતા હો તો તમે ઇન્ટરવ્યૂ જોયો હશે, જીગરા સાથેનો મારો ઇન્ટરવ્યૂ. અને આઈ એમ ટેલિંગ યુ, મને એ આઈ વોઝ સો નર્વસ. આઈ મીન આઈ એમ ધ બિગેસ્ટ ફેન, પણ જ્યારે તમે જેના ફેન હો ને તમારી સામે આવે તો કેવા તમને આમ પેટમાં કંઈક આમોલું થાય નહીં? આમ કેવું મને એવું થતું હતું કે ઓ માય ગોડ, યુ નો, આ મારી જીગરા મારી સામે છે અને મારે એનો ઇન્ટરવ્યૂ લેવાનો છે. બટ ઇટ વોઝ અ ફેન મોમેન્ટ એન્ડ ડેફિનેટલી વી વર પ્રિવિલેજ્ડ કે અમને આવો લાભ મળ્યો વિથ ઇસ્ટ એફએમ. અને એ હાલો કે અમને જીગરા જેવી પર્સનાલિટી, ગુજરાતી આર્ટિસ્ટને ઇન્ટરવ્યૂ કરવાનો ચાન્સ મળ્યો. તો તમે જોયો હશે તો એમાં ખાલી યુ નો જે પ્રમાણે મને જાણવામાં આવ્યું હતું એમ કે એને જ્યારથી નૈરોબીમાં લેન્ડ થયા ત્યારથી એને દાળ ખીચડી જ ખાધી. બીજે બધે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જાય તો દાળ ખીચડી જ મંગાવતા હતા. એટલે એ મને ક્યાંથી ખબર પડી? એટલે મેં તમને પૂછ્યું કે અમારા કેન્યાના દાળ ખીચડી કેવા લાગ્યા તમને જીગરા? એન્ડ જીગરા ઇઝ લાઈક, હું તમને સાચું કહું છું કમલબેન, કે ગુજરાત જેવી જ મને દાળ ખીચડી મળી, જરા પણ ઉપર નહીં, જરા પણ નીચે નહીં, સેમ ગુજરાત જેવો જ સ્વાદ દાળ ખીચડીનો. હવે તમે વિચાર કરો કે આપણે આટલા કિલોમીટર, હજારો માઇલ દૂર આપણે ગુજરાતથી, પણ તોય આપણે આપણી દાળ ખીચડીનો સ્વાદ જાળવી રાખ્યો છે નહીં આપણા કેનિયન ગુજરાતીઓએ. એન્ડ ઇટ વોઝ, અને ત્યાં સુધી કહેતા હતા કે મને લાગતું જ નથી કે હું ગુજરાત છોડીને બહારે આવ્યો છું. આપણી કેનિયન હોસ્પિટાલિટી અને જે પ્રમાણે આપણે ધ્યાન રાખીએ આપણા મહેમાનોનું, યુ નો, હી ફેલ્ટ એટ હોમ. કે એવું લાગે કે જાણે ગુજરાતથી ઘર, ગુજરાતથી દૂર એક બીજું ઘર છે જે છે કેન્યામાં. વાહ, આપણા કેન્યાના ગુજરાતીઓ, આપણી કેન્યાની મહેમાનગતિ કેવું પડ્યો હો ભાઈ.

સુભાષ ભાઈ નો મેસેજ આવ્યો છે મોમ્બાસા થી કે જય શ્રી કૃષ્ણ ફ્રોમ મોમ્બાસા. એ હાલો રે એન્જોઈંગ નાવ લિસનિંગ ટુ ધ ગુજરાતી શો અન ઇસ્ટ એફએમ. રિગાર્ડ સુભાષ મોદી. થેન્ક યુ સો મચ સુભાષભાઈ ફોર યોર કાઇન્ડ વર્ડ્સ અને તમારા મેસેજ માટે. અને જ્યારે પણ મેં આ ગીત વગાડ્યું છે, વડીલોને ગમે એવું ગીત છે, આપણે શું કહેવાય કે ગુજરાતી ફોક, જૂનું ગીત પણ આ સાંભળો એટલે તમને ગુજરાત યાદ આવી જાય. તો થેન્ક યુ સો મચ સુભાષભાઈ તમારા મેસેજ માટે. એન્ડ સ્ટે ટ્યુન્ડ ઓન એ હેલો.

ત્રિવેદીના અવાજમાં તમે સાંભળી રહ્યા હતા લેમ્બુડા ઓનલી ઓન એ. હાલો, કેમ છો બધા? મજામાં છો ને? હમણાં જ મને એક મેસેજ આવ્યો છે ઇન્સ્ટામાં, અને અમરભાઈ સાંભળી રહ્યા છે ગુજરાતી શો એ હાલો ઓલ ધ વે ઇન ટોરોન્ટો. ઓ ટોરોન્ટો, કેનેડા, કેમ છે બધા કેનેડામાં? અમરભાઈ બધા મજામાં છો? આઈ એમ શ્યોર ઓલ ઓફ યુ આર ડુઈંગ ગુડ. એન્ડ તમારો ખૂબ ખૂબ આભાર ફોર ટ્યુનિંગ ઇન ટુ એ હાલો. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ઓન ધ ગુજરાતી શો. કમિંગ અપ, આપણે વાત કરી રહ્યા હતા મહેમાન ગતિની, કેનિયન હોસ્પિટાલિટી. તો એના પરથી મને એક કિસ્સો મને યાદ આવ્યો. એકચ્યુઅલી ઇટ્સ નોટ અ કિસ્સો, ઇટ્સ અ લાઈફ સ્ટાઇલ. આપણે ગુજરાતમાં જઈએ અને ખાસ કાઠિયાવાડમાં જઈએ તો ત્યાં બધાને આગ્રહ કરવાની બહુ ટેવ હોય. આગ્રહ મિનિંગ જમવા બેસે ત્યારે તમને ફોર્સ કરે કે લો ને લો, લો ને લો. પણ ભાઈ, મગેનીનું પેટ ભરાઈ ગયું છે તો પણ અમે આગ્રહ કરીએ, ના ના, એક રોટલી લઈ લ્યો ને, હજી થોડુંક શાક લઈ લ્યો ને, થોડાક ઢોકળા આપું કે થોડો શીરો આપું. એટલે અમે લોકો બહુ પ્રેમાળો, આમ છલકાય પ્રેમ. સો મહેમાન, દેટ આગ્રહ ઇઝ સો સો ક્રુશિયલ, સ્પેશિયલી વેન વી ફીડ આવર ગેસ્ટ્સ. એટલે અને પછી એમાં શું થાય કે વારે વારે એ આગ્રહમાં સમ બહુ આવી જાય કે ના ના, તમે એક રોટલી લ્યો ને લ્યો, એની માં ના સમ, એને માં ના સમ તમને. અરે પણ કોની માં, શેની માં, પણ માં ના સમ તમે લઈ લ્યો. એટલે બિચારા મહેમાનને એમ થાય કે ના ના, પ્લીઝ મને લઈ લેવા દે. યુ નો, આપણે કાંઈ એવું નથી જોતું કે કંઈ એવું બને, એટલે ઓલા બિચારા ખાઈ પણ લે. પણ યુ નો વોટ આઈ વોન્ટ ટુ સે હિયર ઇઝ દેટ ઇટ ઇઝ ઇટ ડઝન્ટ કમ, કે એને કંઈ શીખડાવવું ના પડે. આ જે અમારી આદત છે આગ્રહ કરવાની, એ પ્રેમમાંથી નીકળે છે. અને અમારા મહેમાનો માટે અમને પ્રેમ છે, અને એટલે જ અમે આવા છીએ, અને એટલે જ અમે ગુજરાતી છીએ. તમારો શું વિચાર છે આ બાબતમાં કે આ મહેમાનોને આગ્રહ કરીને ખવડાવવું જોઈએ કે લો ને લો, પ્લીઝ તમને મારા સમજે, તમને મારા સમજે, શું લાગે છે મને જણાવો 0701 106 106 પર.